ખાસ કરીને કિસાન ભાઈઓ દેખો આ દવાઈ જાળીને આપણે શીખી છે તો એ બી આપણને આમને તેમને કઈ નદી નાળામાં તળાવમાં યા કોઈ નાખી દેવીએ કેમ કે કિસાન ભાઈ અમે શીશી ખાલી થઈ જાય પણ ભાઈ નાખી દે તો એમાં થકી પાણી ઝેરલું બની જાય માનવ ઉપયોગ કરી લે યા કોઈ જાનવર ઉપયોગ કરી લે તો પછી આપણે નુકસાન થઈ શકે એટલે કિસાન ભાઈઓને સહી જગ્યા ઉપર આપણને જે ખાલી શીશી હોય એને આપણે ખેતમાં એક ખડ્ડો ભરીને દાટી દેવી છે શીશીને જલાવી દેવી તાકી આ કઈ પ્રકારના એવા છોટા મોટા આપણે નુકસાન નહીં થઈ શકે એટલે

0: ज्ञान भक्ति में आज भक्त हैं डूबेला रे आपरो जीव आगळ है अमावस्या थे कि अमावस्या ने गणना थे कि आ शुरू थाय जिम कि अमावस्या थे कि अमावस्या ने गणना बनावे ने वागळ ने अलग करे बिना देश में जी आपरो हां क के हिंदी महीना ने अनुसार पूर्णिमा थे कि पूर्णिमा तक मनावे પણ આપણે વાગડમાં જે અમાવસ્યા થઈ કે અમાવસ્યા તક આ મહાપુરુ ગણના મેં કરે વાગડ ક્ષેત્રમાં અનેસ ધાણે બેનો શ્રાવણની શરૂઆત થાય તો આજે તો અમાવસ્યા હૈ તો આપણે શ્રાવણની શરૂઆત બી થઈ ગઈ હૈ બેનો હરિયાળી અમાવસ્યા આ સાવન અમાવસ્યા બી કહો એને થકી પૂરા આપણે ભારતમાં એક મુખ્ય તહેવાર બી માના એને ઉત્સવનો જે સિલસિલો હે શરૂ થઈ જાય દેખો આજ હરિયાળી અમાવસ્યા યાની સાવન અમાવસ્યા આપણે દિવાસો બી ક એન દ્વારા થી કે તહેવારોનો જે સિલસિલો હે શરૂઆત હે એ થઈ જાય દેખો એને આજે હરિયાળી અમાવસ્યા હે એને બાદ હરિયાળી તીજ આવી જાય નાગપંચમી રક્ષાબંધન ને કૃષ્ણ જન્માષ્ટમી જેવા કઈ મોટા મોટા તહેવાર પછી આજ થકી ચાલુ થઈ જાય બેનો આ તો આપણે સૌ જાણશે પણ હરિયાળી અમાવસ્યા કિસાન ભાઈઓનું બી એક મોટો તહેવાર છે કિસાન ભાઈઓ પ્રકૃતિથી કે આપણે કિસાન ભાઈ જોડા થકા હે તો એક મહત્વપૂર્ણ આજી હરિયાળી અમાવસ્યા જેને આપણે દિવાસો કહો એ તહેવાર આપણે કિસાન ભાઈ થકી જોડો થકો હે જેવી વખત બેનો આપણે કહો કે માનસૂન હે જી દેખો એ શરમ સીમા તક જ્યાં તક વાં એ પહોંચી જાય ને ચારો તરફથી કે આપણને હરિયાળી હે એ દેખવા મળે હરિયાળી સરિયાળી આપણે બારને નકરીને દેખો તો પૂરા ખેતર જે આપણને નજર પોતે એ ખરી હરિયાળી હે આપણને દેખવા મળે તો આ સમય વખત ખરીફની ફસલ જેમ કે ધાન હે મક્કા હે સોયાબીન હે જી દલહની હે તિલહની ફસલ હે આના ફસલ હરુ કિસાન ભાઈ હે આજે અમાવસ્યા હરિયાળી અમાવસ્યાને દાડે અચ્છી ફસલ હરુ પ્રાર્થના કરે અસી ફસલ બદલે કામના કરે ને ખેતરને સુરક્ષિત ને કઈ રોગ થકી બચવાની પ્રાર્થના કરે તો બેનો કેમને ભાઈ હરિયાળી અમાવસ્યા એ કિસાન ભાઈ થકી બી જુડો તહેવાર હે તો આજે તો આપણે મનાવી રહ્યા હે તો બેનો અને હરિયાળી અમાવસ્યા મેં ખાસ કરીને જે પેડ પૌધાની વાત કરું હા તો એ પેડ પૌધા આપણને જરૂર લગાવે તો આપણે પેલા કહાવત મેં કે પ્રકૃતિ આપણને હિકાડે ઊંચાઈ ઉપર લઈ જવા જેની રીતે જડો થકી આપણે જોડી લરા તો જડે થકી જોડી લરત આપણે મજબૂત રંગા પેડ પૌધાની ચાવ હે આપણે મનને સુકૂન મળે ને પ્રકૃતિની ગોદ મેં બેનો હર પલ એક નવો જીવન મળે તો કેમને અને હરિયાળી અમાવસ્યા મેં આપણે જડે થકી મજબૂત ર ને જેની રીતે પેલા ભાઈ કહાવત મેં કે જડે મજબૂત હો તો આંધિયા અંધિયો થકી હું ડરવો અગર હર ઇન્સાન હર બેને હર બૈરા મેં ઇરાદો પક્કો હો તો ભાઈ મુશ્કેલો થકી હું ડરવો તો બેનો કેમને આપણે હર મુશ્કેલ સામના કરીને જે બી આપણે કામ કર તો એ કામ મનને અગર ઠાની લીધું તો આપણે કરી શકાય બેનો આ બી ઘણી વાત કરી દીધી ભાઈ હરિયાળી અમાવસ્યાની હજી અગાડી વાત કર પણ વાત કરતે કરતે એક સંદેશ સંદેશની હાથી કમલીબેનની વાત હે તો કેમને ભાઈ હંગરી બેની પાસે બેઠી થઈ કે ઇંતજાર કરી હતી કે કમલીબેનની જે વાત હે એ ભાઈ ઘણા બુજુર્ગ બા હે તો આણની વાત બી આપણે હોણંગા ને પછી જે બી વાત હી કરંગા
1: મારું નામ એ કમલી રૂપા સરપોટા
2: અચ્છા માં તમારો ગામનું નામ હું એ
1: પાટિયા ડુંગરા
2: આજકાલ હું કરી રહ્યો છું કહે તમે
1: અમે આજકાલ ખેતીવાડી માં હજે હું તે ઘેર નું બાણ નું જાળવું
2: કેટલી ઉંમર
1: ઉંમર મારી થઈ ગઈ 80 ઉપર
2: ધન્યો માં તમારી એટલી ઉંમર થઈ ગઈ
1: એટલી ઉંમર થઈ ગઈ પણ અહિયાં ગણાયા જકુરી
2: માં તમે પેલે ફરતે સ્વરે ને હંબાઈ દેવા

0: કરવું અને કવિ પરિસ્થિતિમાં ઘેરબાર અમારું પણ વટાડો ને.
1: અમે હરદે મોટા દરિયા મજૂરી કરવા જતા, મજૂરી કરી કરીને કોરી બટી ના ખાતા, ખણતી જે કાઢતા ને કરતા કરતા તો કદા મજૂરી ઈ કરતા કે 2 રૂપિયા હવા
0: રૂપિયા
1: હવા રૂપિયા માં કે 12 ના એમ કરી કરી પાણ ના સટ્ટા કરતા ખણતી જી કાટ 10 ફૂટ લાંબી 10 ફૂટ સોડી 1 ફૂટ ઊંડી એટલી ખણતી કાટ. હાજે આવતી રે ઘેરે આવીને ફેર હોય દાણા ની રે કેદારેક મવડે એક તો કેદારેક ડાળ ગયા ને એમ કરી કરીને કુટી ને ખવાડી ને ઉવાડી દી
0: પછી મોટા કરી
1: મોટો કરી એમ કરી કરીને એમ કરીએ પેલો જમાનો મંદ નાઈ થાય
0: ફેરે હું કામ કરતા
1: ફેર તે હોય જાતમ પરતા ભર અને ફણગો લઈને બીવી ફણગો બાંધતો બજાર માં જતો તે પરતા ભર જતા ગડી જતા સભા દૂધે તે ઢીલી ગયો વગર જોડે તે ફણગો નહી વેસાયું નહી વેસાઈ તારે ગઢ માં આવીને શહેર આની ફણગો વેસાયું ને પછી ઘેરે આવ્યો માલપુરી ના રોટા લઈ લઈ લોટ કે દાડે લોટ લાવતો કે દાડે દાણા લાવતો.
0: નાનો ધાન કયું કયું ધાન ખાધું તમે?
1: નાનો ધાન કુરી ખાધી હે, બટીએ ખાધી હે, ને કુરી ને બટી ને કોદરા ને એવું
0: ચોપડો કાટું ધાને
1: તારે ચોપડો કાટું ને આમ દળવા ગઠ્ઠી દળવા દે તો વેરાઈ જતો એમ કરી કરી ને મોટો
0: પહેલવાર તો એવું ધાન હતું પણ ચોપડો કાટ
1: તારે કાટે
0: હાથી ઘટી થકી ધરતો કે
1: ગઠ્ઠી દળવું ને ઘેરે રોટા કરવા કલાડામાં
0: તે પછી તમારા હાથ તો સોરે પડી ગયા
1: સૌ પડના ગયો સોરીએ પડનાવી ને સોરા નોકરી માં લાગી ગયા રે ને અર્ધ સોરા પટ્યા ડુંગરા
0: માં
1: એને સોરે કને લોરકા સોરા કને હું બેઠી હું
0: લોકા સોરા કન બેઠા હું અને
1: બાનનો હમાળી રહી હું
0: માં દેખો તમારી
1: એટલી ઉંમર થઈ ગઈ મારી
0: તે બી થોડો કાટો દેખાય
1: કાઢી હું હમણાં થઈ
0: ને દેખો પેલ વાર બસું અચ્છું ખાવાનું હોય તો ને
1: ખાવાનું તો હું હોય પૂરી ને બટી કેવું ઘી કે કેવું હોય ખાંડી ખાંડી ને ખાતો ખાંડી ને હુકણો હતો
0: તે માં દેખો તમે એટલો સોરો ભણાય નોકરી લગાડ્યો સબને ભાઈ પડનાવી બી દીધો
1: સૌ પડનાવી દીધો અને સોરે ને સોરે પડી ગયે
0: હું વાત કરી
1: તમારે મારે એની કમી નહી
0: ધન્ય હું તમે એટલી ઉંમર ને તમારા સોરો બોરો સબ પડનાવી દીધો ને હજી લગન બેઠો થાય
1: હજી બેઠી હું સોરા થી રહ્યા ભાઈ પડનાઈ ગયા હારા
0: ખરી વાત એ માં આપડે દેખો પેલે તો કેટલો બઢિયા એને વખત આપણને જે જાતા એ પાસે કેટલો રમતો હતો ખેલતો હતો ને એવું સૂર મગાતો હતો
1: ગીતો ગાતા આખી આખી રહેતા ગીતો ગાતા
0: માં દેખો પેલ વાર બઢિયા ગાના ગાતા હતા સૂર માં ગાતા હતા રાગ મેં ગાતા હતા તો કેમ ને માં મને એક ગાનો ગાયન મને હોણા દેતા ને આપણે આજે બેને હે તમારી વાતે ગાનો હોણેગા હોણી નહી શકે તો કેમ ને મને હોણાવી દે
1: હોણાવો
0: ગાનો ગાયન હોણાવો તો મને
1: પાળી ઉંબર ફાક તે ઉંબર ખવા ગઈ તી રે પાળી ઉંબર ફાક તે ઉંબર ખવા ગઈ તી રે પાજા ઇડલી આવડી મને અવળ સવળ ભૂલે રે પાજા ઇડલી આવડી મને અવળ સવળ નાકી કરે આવડી તને ભટકું એની નાખું રે નાકી કરે આવડી તને ભટકું એની નાખું રે
0: ગીત
1: ગાતા ને ફેર ઘણા ગીતો
0: બડી અચ્છું લાગ્યું એવું સુર માં ગાતું કેમને માં તમારી જે વાતે હે એ સબે બેની હે હોણી રીતે તમે થકી મળે ને મને ઘણું અચ્છું લાગ્યું ઘણું પ્યારું લાગ્યું તમે થકી મારે ફેરી મળવા હું આવું ગામાં રામ રામ
1: રામ રામ રામ રામ.
2: પ્રત્યેક મંગળવાર ગુરૂવાર ઓર શનિવાર કો શામ 7 બજે સુનિયે કિસાન વાણી પ્રાયોજક કૃષિ એવં કિસાન કલ્યાણ મંત્રાલય ભારત સરકાર.
3: હેલો
4: રાજેશજી, મેં પોલીસ થાને સે બોલ રહા હું.
3: કૃષિ
4: આપ ડિજિટલ એરેસ્ટ મેં હો?